સુપ્રભાત. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. આજે મંગળવાર શ્રાવણ દિનાંક 13 શક સંવત 1948 એટલે કે 4 ઓગસ્ટ 2026. અત્યારે સવારના 5:58 થઈ ગઈ છે. અમારી આ પ્રાતકાલીન સભામાં આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત છે. સકલ વિશ્વનું શુભ કલ્યાણ થાવું તેવી ઈશ્વરને અંતકરણની પ્રાર્થના સાથે શરૂ કરીએ છીએ આજની પ્રસારણ યાત્રા. પ્રારંભ કરીએ છીએ મંગલ ધ્વનિથી.

પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. ભક્તિ એ એક એવો માર્ગ છે જ્યાં અહંકાર સમાપ્ત થાય છે અને પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. ઈશ્વર પર વિશ્વાસ રાખીએ, સમય ભલે બદલાય પરંતુ એમની કૃપા ક્યારેય ઓછી થતી નથી. કાર્યક્રમની શરૂઆત કરીએ મકરંદ દવેની આ ભક્તિ રચના સાથે, અનાર કઠિયારાના સ્વર.

કાર્યક્રમમાં આપે સાંભળી રતનદાસની ભક્તિ રચના પ્રાણલાલ વ્યાસના સ્વર હતા. કાર્યક્રમના અંતે સાંભળી નરસિંહરાવ દિવેટિયાની ભક્તિ રચના મીનાક્ષી દેસાઈના સ્વર.

0: ભક્તિ એટલે સમર્પણ અને સમર્પણ એટલે શાંતિ. સુંદર મજાના ભક્તિ ગીતો આજે આપણે માણ્યા. ભક્તિ સંગીતનો કાર્યક્રમ રચના સાથે જ અહીં સમાપ્ત કરી પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. રજૂ કરીએ છીએ લઘુચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. આજનો વિષય છે એક જ ચિંગારી. લેખન નવનીત શુક્લાનું, પઠન મધુ શાહનું.
1: એક ગ્રીક પુરાણ કથા છે. પ્રોમિથિયસ નામનો એક વીર પુરુષ સ્વર્ગમાંથી અગ્નિ ચોરીને પૃથ્વી પર લઈ આવ્યો. સ્વર્ગના દેવતાઓ એના પર રોષે ભરાયા, એને બાંધીને ખૂબ ત્રાસ આપ્યો. પણ આ મહામાનવે અદ્ભુત અડગતા દાખવી. કદાચ પ્રોમિથિયસ અગ્નિને શોધનારો આ સૌપ્રથમ આદિમાનવ હશે. અગ્નિ માનવ સંસ્કૃતિનો આધારસ્તંભ. પણ અહીં વાત પ્રોમિથિયસની નથી, અગ્નિની છે. આકાશ, પૃથ્વી, જલ, તેજ, વાયુ આ પંચમહાભૂતોમાંનું એક તેજ તે અગ્નિ, અગ્નિદેવ. વેદોમાં એની સ્તુતિઓ જોવા મળે છે. આ પૃથ્વી પર અવતર્યા પછી માનવી એનું અસલું સ્વરૂપ ખોઈ બેઠો. સમાજનો વિકાસ થયો પણ વ્યક્તિ ચેતનાનો રકાસ થયો. માનવીની ચેતના કુંઠિત થઈ. એની મુક્ત ચેતનાની આસપાસ સમાજ, રાષ્ટ્ર, જાતિ, ધર્મના આવરણો રચાયા. ફ્રેન્ચ ચિંતક રૂસોના શબ્દોમાં કહીએ તો મનુષ્ય જન્મ્યો હતો ત્યારે મુક્ત હતો, પણ પછી એ અનેક શૃંખલાઓમાં, અલબત્ત જાતે જ બંધાયો. આજે આપણે સૌ એક પ્રકારના સોશિયલ હિપ્નોસિસ, સામાજિક સંમોહન નીચે જીવી રહ્યા છીએ. અનેક વિચારસરણીઓ અને વાદોના વાડામાં

0: બંધાયેલા ઢોર જેવી દશા છે આપણી, અને પરિણામે આપણે જાડાઈથી પીડાઈએ છીએ. સંસ્કૃત શબ્દ જાડાઈ મજાનો છે. બે અર્થ છે એના, એક જડતા અને બીજો ઠંડી. ઠંડીથી તન મનમાં જડતા જ વ્યાપે ને, એટલે વાસ્તવમાં તો આ બંને અર્થો એક જ અર્થ ભણી દોરી જતા લાગે. આપણી ચેતના બરફની જેમ થીજી ગઈ છે. એક જબરદસ્ત જડતાનો આપણે ભોગ બન્યા છીએ. નથી આપણે મુક્ત રીતે વિચારી શકતા, કે નથી મુક્ત રીતે અનુભવી શકતા, જીવી શકતા. આ તો માનવીનું અમાનવીકરણ થયું કહેવાય. આવી અવદશાની આબોહવામાં ગુજરાતી કવિ શ્રી હરિહર ભટ્ટે ગાયું, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. ગુજરાતી સાહિત્યના સિદ્ધ ભક્તિગીતોમાંનું એક આ ગીત. ભૈરવીના સુરમાં જરીક લલકારી જુઓ ને, જોઈ લો મજા. એમાંના અવસાદ અને આરતની તમને અનુભૂતિ થશે. આ મહાનલ કોણ? વિશ્વમાં ચોપાસ વિલસતું પ્રભુનું ચૈતન્ય સ્વરૂપ. કવિને આજના માનવીની ચૈતસિક બધિરતાનો અહેસાસ થાય છે. એ મૂંઝાય છે. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી. અગ્નિમાં બે ગુણ છે, પ્રકાશ અને ઉષ્ણતા. માનવચિત્તમાં પણ જ્ઞાનનો પ્રકાશ અને લાગણીની ઉષ્મા બંને જરૂરી છે. જ્ઞાન દર્શન આપે છે, જ્યારે લાગણી સંવેદન. ધન્ય જીવન માટે બંને જોઈએ. મૂળ વાત ચિત્તની સિસ્ટમ સાફ કરવાની છે. અગ્નિ સાફ સૂફીનું ખાતું સંભાળે છે. પાવક ખરો ને? ચાંદો સૂરજ આભ અટારી સળગી રહ્યા છે આ અગ્નિપુંજથી. ન સળગી એક સગડી મારી, ન સળગી એક સગડી મારી, વાત વિપત્તિની ભારી. આ આપણા સૌની કરુણતા છે. આપણી વૈચારિક શૂન્યતા અકળાવે તેવી છે. આપણા ભાવજગતને પણ લૂણો લાગ્યો છે આ યંત્રયુગમાં. કવિ ઉદ્ગારે છે, વૈશ્વાનર હું અધિક ન માંગું, વૈશ્વાનર હું અધિક ન માંગું, માંગું હું એક ચિનગારી. તારો એક ચૈતન્યનો તણખો મને આપ, જુગજુગની જડતાને વિદારવા.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમૃતધારા, જે અંતર્ગત આજનો વિષય હતો એક જ ચિનગારી. લેખન નવનીત શુક્લાનું હતું, પઠન કર્યું મધુ શાહે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. ભાગ 270.

0: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: રીલી ધડકન ભૂલે વિસરી ગીત કાર્યક્રમ સુનિયેગા બસ થોડી હી દેર મેં.
2: જરૂર સુનિયે શામ 4 બજે પિટારા. ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ AISSMS પુણે, અ પ્રેમિયર હેરિટેજ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ્સ.
3: ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
4: વીકો ટર્મરિક

0: તને કોલેજ નો ટાઈમ યાદ છે?
1: અરે કોલેજ ની યાદો છોડ, હું કેટલી વાતો ભૂલી ગયો છું. યાર નું બેંક એકાઉન્ટ પણ યાદ નથી.
2: બેંક એકાઉન્ટ જૂનું હોય તો ખબર પડી શકે છે.
1: ક્યાંથી ખબર પડશે?
2: ઉદ્ગમ થી. RBI ના ઉદ્ગમ પોર્ટલ પર રજીસ્ટર કરીને લોગિન કરો અને પોતાની ડિટેલ્સ નાખીને 10 વર્ષ કે એનાથી જૂના નિષ્ક્રિય ખાતાને સર્ચ કરો. બેંક નો સંપર્ક કરીને ખાતું સક્રિય બનાવો.
1: આજે જ સર્ચ કરીશ.
2: તો આજની ચા તારા તરફથી.
3: RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.

0: બરાબર. 10:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર. 7:20 ભૂલે બિસરે ગીત કાર્યક્રમનો શેષ ભાગ.
1: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. નિપુણ ગુજરાત અભિયાન હેઠળ આજથી શાળાઓમાં રાજ્યવ્યાપી બેઝલાઇન સર્વેનો પ્રારંભ. 8 સપ્ટેમ્બરથી શરૂ થનારા વિધાનસભાના ચોમાસુ સત્રમાં જમીન ટુકડા ધારામાં સુધારા સહિતના મહત્વપૂર્ણ સુધારા વિધેયકો રજૂ થશે. કચ્છના માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ અને શંકાસ્પદ બોટો ઉપર નજર રાખવા મરીન ટાસ્કફોર્સની સૂચના. રાજ્યની 20 ITI અને 17 પોલિટેકનિકની ડેટા અને કૃત્રિમ બુદ્ધિમત્તા AI પ્રયોગશાળાઓની સ્થાપના માટે પસંદગી. વરસાદને કારણે છલકાયેલા રાજ્યના 34 ડેમ હાઈ એલર્ટ પર. નર્મદા ડેમમાં 78% જળસંગ્રહ. અને સૌરાષ્ટ્રના લોકપ્રિય જન્માષ્ટમીના ભાતીગળ લોકમેળાઓની તડામાર તૈયારીઓ. સમાચાર વિગતવાર. નિપુણ ગુજરાત અભિયાન હેઠળ આજથી રાજ્યવ્યાપી બેઝલાઇન સર્વેનો પ્રારંભ થઈ રહ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણના ભાગરૂપે દેશવ્યાપી નિપુણ ભારત મિશન અંતર્ગત રાજ્યમાં નિપુણ ગુજરાત અભિયાન અમલમાં મૂકવામાં આવ્યું છે. સાંભળીએ એક અહેવાલ.
2: શાળાઓમાં બેઝલાઇન સર્વેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની પાયાની સાક્ષરતા અને ગણન ક્ષમતાની વર્તમાન અધ્યયન સ્થિતિનું સચોટ મૂલ્યાંકન કરી શૈક્ષણિક આયોજન સુનિશ્ચિત કરવાનો છે. આજે ગુજરાતી ભાષા વિષયનો તથા આવતીકાલે ગણિત વિષયનો બેઝલાઇન સર્વે હાથ ધરાશે. સર્વે પૂર્ણ થયા બાદ મિડલાઇન સર્વે અને એન્ડલાઇન સર્વે થશે. ત્રણેય સર્વેના પરિણામને આધારે વિદ્યાર્થીઓની પ્રગતિનું સતત મૂલ્યાંકન કરવામાં આવશે. મિત્તલ પટેલ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: વિધાનસભામાં જમીન ટુકડા ધારામાં સુધારા સહિતના મહત્વપૂર્ણ સુધારા વિધેયકો ચોમાસુ સત્રમાં રજૂ કરાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વિગતો આપતા કહ્યું, 8-10 સપ્ટેમ્બર દરમિયાન વિધાનસભાનું ચોમાસુ સત્ર યોજાશે. રાજ્યપાલે આ સત્રનું આહવાન કર્યું છે.
3: ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના આ 9મા સત્રનું આહવાન કર્યું છે. તારીખ 8, 9, 10 સપ્ટેમ્બર દરમિયાન આ સત્ર ચાલશે, જેની અંદર સરકારી કામકાજો, સરકારી વિધેયકો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ સહિતના કામો તેમજ કામકાજ સલાહકાર સમિતિની અંદર જે નિશ્ચિત થશે તે કામો આ 3 દિવસના સત્ર દરમિયાન કરવામાં આવશે.
1: વડોદરાના માંજલપુર વિધાનસભાની ખાલી પડેલી બેઠકની ગઈકાલે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ચૂંટણી પરિણામ જાહેર થયું, જેમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલનો વિજય થયો છે. આ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થતાની સાથે જ હવે વડોદરા જિલ્લામાં અમલમાં મુકાયેલી આચારસંહિતા

0: ગુણવત્તા પૂર્ણ થઈ ગઈ હોવાની જાહેરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. મરીન ટાસ્કફોર્સ દ્વારા કચ્છના છશી લાઇટ હાઉસ, સાંધાણ અને સુથરી સુધીના તટીય વિસ્તારમાં વિશેષ સઘન તપાસ હાથ ધરાઈ. ટાસ્કફોર્સ દ્વારા દરિયાઈ સુરક્ષા અને તકેદારીના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન માછીમારોને અજાણ્યા તેમજ શંકાસ્પદ વ્યક્તિઓ અને શંકાસ્પદ બોટો ઉપર નજર રાખવા તેમજ સતર્ક રહેવા સૂચના અપાઈ હતી. હાલમાં સમગ્ર રાજ્યના દરિયાકાંઠે આ પ્રકારની વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યની 20 આઈટીઆઈ અને 17 પોલિટેકનિકની ડેટા અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ પ્રયોગશાળાઓની સ્થાપના માટે પસંદગી કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્યમંત્રી જીતેન પ્રસાદે રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી. મંત્રીએ જણાવ્યું કે ઇન્ડિયા એઆઈ સ્ટાર્ટઅપ ફાઇનાન્સિંગ સ્તંભ હેઠળ રાજ્યમાં પ્રાદેશિક એઆઈ ઇનોવેશન ઇકોસિસ્ટમને મજબૂત કરવા 2 એઆઈ ઉત્કૃષ્ટતા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યના વિદ્યાર્થીઓને 23 ફેલોશીપ એનાયત કરવામાં આવી છે, જે શૈક્ષણિક સંસ્થાઓમાં એઆઈ સંશોધન અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપશે. શ્રી પ્રસાદે લેખિત જવાબમાં જણાવ્યું કે ઇન્ડિયા એઆઈ કોમ્પ્યુટર સ્તંભ હેઠળ ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ અને અમૂલ સહિતની સંસ્થાઓને હાઈ એન્ડ જીપીયુ કોમ્પ્યુટની સબસિડી ધરાવતી સુવિધા ફાળવવામાં આવી છે. અંગદાન ક્ષેત્રે રાજ્યની 3 સરકારી હોસ્પિટલોને ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયા, જે અંતર્ગત અમદાવાદની કિડની હોસ્પિટલને અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે અગ્રણી સરકારી હોસ્પિટલનો પુરસ્કાર અપાયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલને શ્રેષ્ઠ બિન પ્રત્યારોપણ ઓર્ગન રિટ્રીવલ સેન્ટર અને નવી સિવિલ હોસ્પિટલ સુરતને શ્રેષ્ઠ બ્રેઇન સ્ટેમ ડેથ ટીમ પુરસ્કાર એનાયત કરાયો. રાષ્ટ્રીય સ્તરે પુરસ્કાર પ્રાપ્ત થતાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ સમગ્ર ટીમને બિરદાવી છે. દેવભૂમિ દ્વારકામાં જામખંભાળિયાની જિલ્લા હોસ્પિટલ આરોગ્ય ક્ષેત્રે એક સાથે 3 પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રમાણપત્ર મેળવનારી રાજ્યની પ્રથમ જિલ્લા હોસ્પિટલ બની છે. દર્દીઓને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ અને સતત ગુણવત્તા સુધારણાના પ્રયાસના પરિણામે હોસ્પિટલને રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણ NQAS અને મુસ્કાન અને લેબર રૂમ ગુણવત્તા સુધારણા પહેલ લક્ષ્ય M3 પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રમાણપત્ર મળ્યા છે. આ અંગે જામખંભાળિયાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી CDMO ડોક્ટર LN કનારાએ પ્રતિક્રિયા આપી.
1: NQAS એટલે નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ, એવી રીતે લક્ષ્ય એટલે લેબર રૂમ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ ઇનિશિયેટિવ અને મુસ્કાન એટલે મલ્ટી ફેસિલિટી બેઝ ક્વોલિટી સ્ટાન્ડર્ડ ફોર ન્યૂબોર્ન કેર, કે આ બંનેમાં સગર્ભા માતા અને નવજાત શિશુને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત સારવાર આપવામાં આવે છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 109 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ વલસાડના કપરાડામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો. નાંદા, પોંઢા, ખંભાત, ડાંગ અને ભરૂચ તાલુકામાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો. રાજ્યમાં હાલ 34 બંધ હાઈ એલર્ટ પર રખાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં 78% જળસંગ્રહ થયો. વરસાદ દરમિયાન નવસારીમાં સૌથી વધુ 28,000થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું અને 845 લોકોને બચાવાયા છે. સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ દરમિયાન 156 સગર્ભા મહિલાઓનું સ્થળાંતર કરાયું અને 86 સુરક્ષિત પ્રસૂતિ કરાવવામાં આવી. છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકામાં સતત વરસાદને કારણે સુખી બંધની જળસપાટી વધતા એક દરવાજો 30 સેન્ટીમીટર ખોલી 997 ક્યુસેક પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. વલસાડના પૂર અસરગ્રસ્ત અંકલાજ, નગવાસ, જરોલી, ધનોલી સહિતના ગામોમાં ગઈકાલે ખાદ્ય સામગ્રીનું વિતરણ કરાયું. રાજ્યમાં 9 ઓગસ્ટ સુધી છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટાછવાયા સ્થળોએ પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં હાલમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેવાની શક્યતા છે. દરિયાની સ્થિતિ મધ્યમથી રફ રહેવાની શક્યતા છે અને બંદર પરની ચેતવણીને હવે હટાવી લેવામાં આવી હોવાનું હવામાન વિભાગના વડા ડોક્ટર AK દાસે જણાવ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે બાગાયતી કલમો અને વૃક્ષોનું નુકસાન થયું છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો ખેડૂતોના ખેતરમાં જઈને પાકને ફરી બેઠા કરવાની તાલીમ આપી રહ્યા છે. આ અંગે યુનિવર્સિટીના સહસંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર અંકુર પટેલે વધુ માહિતી આપી.
2: લાંબી ડાળીઓ છે, નમી જે ડાળીઓ જે છે તો એ કાપી રાખીને માપના થોડાક જ પાન રહેવા દેવા, જેથી કરીને ખોરાક પાછો એ બનાવી શકે. વરસાદ બંધ થઈ જાય તો જે ડાળી કાપેલી છે તેના ઉપર આપણે કોપર ઓક્સિક્લોરાઇડ COC ની પેસ્ટ લગાવવાની. તો એ કોપર ઓક્સિક્લોરાઇડમાં ઓક્સિજન છે એટલે ઓક્સિજન

0: તરત જ પાછો એ દાડી જ્યાં કાપેલા ભાગ પરથી નીચે જશે ત્યાં સડો પણ નહીં લાગવા દેશે અને એની નજીકની જે આંખ આવેલી ત્યાં તમને નવી ફૂટ તમને કાઢી આપે.
1: દરમિયાન વલસાડના ચણવાઈ ખાતે વરસાદમાં નુકસાનગ્રસ્ત આંબાવાડીઓને વૈજ્ઞાનિક પદ્ધતિએ પુનઃસ્થાપન માટે યોજાયેલી તાલીમ શિબિરમાં 120થી વધુ ખેડૂતોએ ભાગ લીધો. સૌરાષ્ટ્રમાં અતિ લોકપ્રિય એવા જન્માષ્ટમીના ભાતીગળ લોકમેળાઓની તરામાળ તૈયારીઓ ચાલી રહી છે, જેના ભાગરૂપે પોરબંદરમાં જન્માષ્ટમીના તહેવારને હવે એક માસ જેટલો સમય રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રભરમાં રાજકોટ બાદ બીજા ક્રમે આવતા પોરબંદરના સુપ્રસિદ્ધ જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરાયું છે. ચોપાટીના વિશાળ પટાંગણમાં યોજાનારા આ ભાતીગળ મેળામાં આ વર્ષે 450થી વધુ પ્લોટ ફાળવવામાં આવશે, જેથી લોકોને ભીડનો સામનો કરવો પડશે નહીં તેમ મેયર સાગર મોદીએ જણાવ્યું હતું.
2: તારીખ 3/9/2026 થી 7/9/2026 સુધી મૈત્રી ભક્તિ અને સંસ્કૃતિનું પાવન પર્વ આપણા દ્વારા ભવ્ય રીતે આયોજન કરવામાં આવશે. તારીખ 5 થી નગરપાલિકાની ઓફિસથી રાઇડ્સ માટેના અને અન્ય સ્ટોલ ધારક અને પ્લોટ માટેના ફોર્મ વિતરણ ચાલુ થશે. જો MRP થી વધુ વેચાણ થશે તો એની ડિપોઝિટ જપ્ત કરી લેવામાં આવશે કાયમી ધોરણ માટે. વરસાદ આવશે તો તેની પૂર્ણ રીતે અમારી તૈયારી છે.
1: જ્યારે રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા વિવિધ પ્લોટના ડ્રો કરાયા, જેમાં રમકડા, ખાણીપીણી, મધ્યમ ચકરડી સહિત 130 પ્લોટના ડ્રો કરાયા. રાજ્યમાં નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત અમદાવાદની શાળામાં દીકરીઓ માટે સ્વરક્ષણ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. છોટાઉદેપુરની હરપારપુરા કસ્તુરબા ગાંધી વિદ્યાલય ખાતે બેટી બચાવો બેટી પઢાઓ દિવસની ઉજવણી કરાઈ, જ્યારે સાબરકાંઠાના હાથરોલ ગામની શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દીકરીઓને માસિક સ્વચ્છતા અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નિપુણ ગુજરાત અભિયાન હેઠળ આજથી શાળાઓમાં રાજ્યવ્યાપી બેઝલાઇન સર્વેનો પ્રારંભ. 8 સપ્ટેમ્બરથી શરૂ થનારા વિધાનસભાના ચોમાસુ સત્રમાં જમીન ટુકડા ધારામાં સુધારા સહિતના મહત્વપૂર્ણ સુધારા વિધેયકો રજૂ થશે. કચ્છના માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ અને શંકાસ્પદ બોટો ઉપર નજર રાખવા મરીન ટાસ્કફોર્સની સૂચના. રાજ્યની 20 ITI અને 17 પોલિટેકનિકની ડેટા અને કૃત્રિમ બુદ્ધિમત્તા AI પ્રયોગશાળાઓની સ્થાપના માટે પસંદગી. વરસાદને કારણે છલકાઈ ગયેલા રાજ્યના 34 ડેમ હાઈ એલર્ટ પર. નર્મદા ડેમમાં 78% જળસંગ્રહ. અને સૌરાષ્ટ્રના લોકપ્રિય જન્માષ્ટમીના ભાતીગળ મેળાની લોકમેળાની તડામાર તૈયારીઓ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાદેશિક સમાચાર. સાંભળીએ ભૂલે વિસરી ગીત કાર્યક્રમનો શેષ ભાગ. 96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર.
4: એકાકીપન કે સાથી
5: એક તેરા સાથ હમકો દો જહાં સે પ્યારા હૈ.
4: વિવિધ ભારતી સે ગૂંજતે હૈ કુછ અનમોલ લગવે.
5: તેરા જવાબ નહીં.
6: એક પ્રકાર સે PM જય અબ ગરીબો કી જય બન ગઈ હૈ.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455555 પર કોલ કરો.
1: હમે રહી પ્યાર કે ઇસ કાર્યક્રમ કે લિયે કીજીએ બસ થોડા સા ઇંતઝાર.
2: મારો એક પાડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.
3: હર

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ હમેરાઈ પ્યાર કે, બરાબર 7:45 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર. 96.7 FM પર આપણે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. સમાચાર માટે બસ થોડી પ્રતીક્ષા.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે શિક્ષણ એ ચારિત્ર નિર્માણ અને સામાજિક પરિવર્તન રાષ્ટ્ર નિર્માણનો પાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિડીયોને ફેસબુક પરથી હંગામી ધોરણે દૂર કરવા અંગે મેટા અધિકારીઓ સાથે સંસદીય સ્થાયી સમિતિએ ચર્ચા કરી. બ્રિક્સ ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકારી જૂથની બીજી બેઠક આજે હૈદરાબાદમાં યોજાશે. 100% દાવાઓ ધરાવતા મધ, ગાય, ઘી અને ખાદ્યતેલ જેવા ઘણા ડાબર ઇન્ડિયાના ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ. સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલની નિકાસ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો અને ભારતીય ખેલાડીઓ દક્ષિણ કોરિયામાં કોરિયા માસ્ટર્સ 2026 ટુર્નામેન્ટમાં આજથી પોતાનું અભિયાન શરૂ કરશે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે શિક્ષણ એ ચારિત્ર નિર્માણ, સામાજિક પરિવર્તન અને રાષ્ટ્ર નિર્માણનો પાયો છે. ઓડિશાના કટકમાં જગતગુરુ કૃપાલુ યુનિવર્સિટીના ઉદઘાટન કરતાં તેમણે યુનિવર્સિટીઓને નૈતિક, કુશળ અને સામાજિક રીતે જવાબદાર નાગરિકો બનાવવા હાકલ કરી. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે શૈક્ષણિક સંસ્થાઓ વિકસિત ભારત 2047 અને વિકસિત ઓડિશા 2036ના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. સંદેશાવ્યવહાર અને માહિતી ટેકનોલોજી અંગેની સંસદીય સ્થાયી સમિતિએ નવી દિલ્હીમાં મેટા અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિડીયોને ફેસબુક પરથી હંગામી ધોરણે દૂર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ભાજપના સાંસદ અને સમિતિના અધ્યક્ષ નિશિકાંત દુબેએ પ્રધાનમંત્રીની સોશિયલ મીડિયા પોસ્ટ દૂર કરવા બદલ મેટા ઇન્ડિયાની ટીકા કરી હતી. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં શ્રી દુબેએ જણાવ્યું કે સમિતિએ મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગને આ માટે માફી માંગવાની માંગ કરી છે અને જે તેઓ આમ નહીં કરે તો કલમ 79 હેઠળ તેમની પાસેથી સેફ હાર્બર પ્રોટેક્શન પાછી ખેંચી લેવું જોઈએ.
1: ઓર જબ ભારત કે પ્રધાનમંત્રી કા જો હૈ વિડિયો ઉતારા જા સકતા હૈ ઓર ઉન્હોને ખુદ સ્વીકાર કિયા કે 5 ઘંટે તક ઉતારા, 12:30 રાત સે લેકે સુબહ 5 બજે તક જો હૈ વો કન્ટેન્ટ ગાયબ રહા. તો બડી સીરિયસ બાત હૈ. હમારી કમિટી ને દો ચીજે કહી હૈ. યે માફીનામા જકરબર્ગ કે તરફ સે આના ચાહિએ ઓર યે જકરબર્ગ નહીં દેતે હૈ તો જો સેફ હાર્બર કા જો પ્રોટેક્શન હૈ ઉનકો સેક્શન 79 મે વો સેફ હાર્બર કા પ્રોટેક્શન ઉનસે વાપસ લેના ચાહિએ.

બ્રિક્સ ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકારી જૂથ અને સંપત્તિ પુનઃપ્રાપ્તિ પરના બ્રિક્સ નિષ્ણાંત નેટવર્કની બીજી બેઠક આજે તેલંગાણાના હૈદરાબાદમાં શરૂ થશે. કર્મચારી અને તાલીમ વિભાગના સચિવ રચના શાહ આ બેઠકનું ઉદઘાટન કરશે. આ બેઠક જૂનમાં વર્ચ્યુઅલ રીતે યોજાયેલી પ્રથમ બ્રિક્સ ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકારી જૂથની બેઠકના પરિણામો પર આધારિત છે. અમારા સંવાદદાતા જણાવે છે કે બે દિવસીય બેઠકનું આયોજન ભારતના બ્રિક્સ પ્રમુખપદ, સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણા માટે નિર્માણની વિષયવસ્તુને અનુરૂપ કરવામાં આવી રહી છે. બેઠક દરમિયાન બ્રિક્સ સભ્યો સંપત્તિ પુનઃપ્રાપ્તિ માટે આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવવા, સરહદ પાર ભ્રષ્ટાચાર સામે લડવા, શાસનમાં પારદર્શિતા અને જવાબદારી વધારવા પર ચર્ચા કરશે. ફૂડ રેગ્યુલેટ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ડાબર ઇન્ડિયાને 100% દાવાઓનો ઉપયોગ કરી મધ, ગાયનું ઘી અને ખાદ્યતેલ જેવા ઘણા ઉત્પાદનો વેચવા પ્રતિબંધ મૂક્યો છે અને કહ્યું છે કે આવા લેબલિંગ કાયદાની વિરુદ્ધ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં FSSAIએ માહિતી આપી હતી કે તેણે ડાબર ઇન્ડિયા લિમિટેડને 100% દાવાઓ ધરાવતા ખાદ્ય ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધને આદેશ જારી કર્યો છે. ઉલ્લંઘનો વિશે વિગતો આપતા FSSAIએ જણાવ્યું હતું કે કંપનીની વેબસાઇટ પર વેચાતા ખાદ્ય ઉત્પાદનો 100% દાવાઓ જેવા કે 100% કુદરતી, 100% શુદ્ધ, 100% શુદ્ધતા ગેરંટીકૃત, 100% ઓર્ગેનિક જેવા ભ્રામક 100% દાવાઓ ધરાવતા જોવા મળ્યા હતા. ડાબર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીને નોટિસ મળી છે અને વેબસાઇટ પર નોટિસમાં ઉલ્લેખિત સામગ્રીની તપાસ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ ATFની નિકાસ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો છે. સરકારે આગામી પખવાડિયા માટે નવા દરો જાહેર કર્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ડીઝલ પર નિકાસ ડ્યુટી હવે પ્રતિ લીટર 25.50 રૂપિયા હશે, જ્યારે ATF પર નિકાસ ડ્યુટી વધારીને પ્રતિ લીટર 22 રૂપિયા કરવામાં આવી છે. દરમિયાન પેટ્રોલ પર નિકાસ ડ્યુટી વધારીને પ્રતિ લીટર 3.50 રૂપિયા કરવામાં આવી. નાણાં મંત્રાલય દ્વારા સૂચિત સુધારેલા દરો આજથી અમલમાં આવ્યા છે. જોકે સ્થાનિક વપરાશ માટે પેટ્રોલ અને ડીઝલ પર હાલની એક્સાઇઝ ડ્યુટીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે દિલ્હીમાં ઉઝબેકિસ્તાનના વિદેશમંત્રી બખ્તિયાર સૈદોવ સાથે વાતચીત કરી હતી. બંને મંત્રીઓ ઉર્જા, માળખાગત સુવિધાઓ, વેપાર, સંરક્ષણ, શિક્ષણ અને સંસ્કૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરી વ્યૂહાત્મક ભાગીદારીને વ્યાપક સમીક્ષા કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે તેઓએ મુખ્ય પ્રાદેશિક પડકારો પર પણ ચર્ચા કરી હતી અને ભારત ઉઝબેકિસ્તાન બહુપક્ષીય સહયોગને વિસ્તૃત કરવા પર ચર્ચા કરી. બેઠકમાં વિદેશમંત્રીએ ભાર મૂક્યો કે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો બાંધકામ, ઉર્જા, આરોગ્ય અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલા છે. તેમણે નોંધ્યું કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર આશરે $1 અરબ છે. બંને દેશો આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ, ખાસ કરી આતંકવાદ, ઉગ્રવાદ અને માદક દ્રવ્યો હેરફેર પર સમાન મત ધરાવે છે. કર્ણાટકમાં ગઈકાલે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે બેંગલુરુના લોકભવનમાં એક સમારંભમાં 19 ધારાસભ્યોને શપથ લેવડાવ્યા. રાજ્ય મંત્રીમંડળમાં હવે 33 સભ્યો છે. મુખ્યમંત્રી DK શિવકુમારે 3 જૂને 13 અન્ય મંત્રીઓ સાથે મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલ એકમાત્ર મહિલા ધારાસભ્ય ગાયત્રી શાંતિ ગૌડાએ આજે શપથ લીધા નહોતા. છેલ્લી ઘડીએ SS મલ્લિકાર્જુનને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા શપથ ગ્રહણ સમારોહમાં ગેરહાજર રહ્યા હતા. આસામના મુખ્યમંત્રી ડોક્ટર હેમંત બિસ્વા શર્માએ આજે દિબ્રુગઢમાં આયોજિત એક કાર્યક્રમમાં શિવસાગર, ચરાઈદેવ, જોરહાટ, ગોલાઘાટ જિલ્લાઓમાં પૂરગ્રસ્ત પરિવારોમાં 15,000ના વચગાળાની નાણાકીય સહાયનું વિતરણ કર્યું હતું. નાણાકીય સહાય પર 4 જિલ્લાઓમાં આશરે 75,000 પૂરગ્રસ્ત પરિવારોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા પૂરી પાડવામાં આવી રહી હતી. પ્રથમ તબક્કામાં 62,000થી વધુ પરિવારોને સહાય ટ્રાન્સફર કરવામાં આવી હતી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ NS રાજાસુબ્રમણ્યએ જણાવ્યું કે ભવિષ્યના યુદ્ધમાં AI, સાયબર ટેકનોલોજી, ઓટોમેટેડ સિસ્ટમ, સ્પેસ ટેકનોલોજી અને ડેટા આધારિત નિર્ણય લેવાની ભૂમિકા વધી રહી છે. નવી દિલ્હીમાં ટ્રાય સર્વિસીસ ફ્યુચર વોરફેર કોર્સના 4th સંસ્કરણના ઉદઘાટન સત્રને સંબોધતા તેમણે જણાવ્યું કે યુદ્ધની પ્રકૃતિ ઝડપથી બદલાઈ રહી છે અને નવી ટેકનોલોજી લશ્કરી કામગીરીને અસર કરી રહી છે. જનરલ સુબ્રમણ્યએ દેશની સંરક્ષણ તૈયારીઓને મજબૂત બનાવવા માટે ત્રણેય સેવાઓ, ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન ક્ષેત્ર વચ્ચે વધુ સારા

0: સંકલન પર ભાર મૂક્યો હતો. પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે અરુણાચલ પ્રદેશમાં ગ્લાવ તળાવને ભારતના 101માં રામસર સ્થળ તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં મંત્રીએ આ વિકાસને જૈવ વિવિધતા સંરક્ષણ, પાણી અને આબોહવા સુરક્ષા, ટકાઉ આજીવિકા માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. શ્રી યાદવે જણાવ્યું કે પૂર્વીય હિમાલયમાં અશુદ્ધ મીઠા પાણીનું તળાવ, કમલાંગ વાઘ અભયારણ્ય અને વન્યજીવન અભયારણ્યમાં આવેલું એક જૈવ વિવિધતા સ્થળ છે. મંત્રીએ જણાવ્યું કે ગ્લાવ તળાવ હરિયાળીથી ઘેરાયેલું છે, જેમાં 150થી વધુ વૃક્ષોની પ્રજાતિઓ અને 49 ઓર્કિડ પ્રજાતિઓ સ્થળ અને તેના જળસ્ત્રાવમાં નોંધાયેલી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને કહ્યું કે પાર્ટી 3 વિધાનસભા પેટાચૂંટણીઓમાં મળેલા જનાદેશને સ્વીકારે છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં તેમણે ગુજરાતના માંજલપુર વિધાનસભા મતવિસ્તારના લોકોનો ભાજપ પર વિશ્વાસ મૂકવા બદલ આભાર માન્યો હતો. શ્રી નવીને જણાવ્યું કે ભાજપને બાંકીપુર અને દતિયામાં અપેક્ષિત જનાદેશ મળ્યો નથી. તેમણે કહ્યું કે પાર્ટી આ બે મતવિસ્તારમાં ચૂંટણી પરિણામોનું સંપૂર્ણ વિશ્લેષણ કરશે. ભારતના બેડમિન્ટન ખેલાડીઓ આજે દક્ષિણ કોરિયાના આસનમાં આવેલા આસાન ઈ સનસિન જિમ્નેશિયમ ખાતે શરૂ થઈ રહેલા કોરિયા માસ્ટર્સ 2026 BWF સુપર 300 ટુર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ ટુર્નામેન્ટ આ મહિનાની 9મી તારીખ સુધી ચાલશે. બધાની નજર 17 વર્ષીય તન્વી શર્મા પર રહેશે, જેણે તાજેતરમાં જ તૈપેન ઓપનમાં જીત મેળવી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
1: આજના અખબારોની હેડલાઇનમાં સર્વોચ્ચ અદાલતના નિર્દેશો સહિતના સમાચારો વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, લિવ ઇનમાં રહેતી મહિલા ઘરેલુ હિંસાનો કેસ કરી શકે. નવ ગુજરાત સમય લખે છે, નીટ આંદોલનકારો સામેની FIR પરત ખેંચવા રાજ્યોને સુપ્રીમની છૂટ. ભાજપને એક ફૂલ બે કાંટા 3 પેટાચૂંટણી અંગેના આ સમાચારને દિવ્ય ભાસ્કરે હેડલાઇનમાં લીધા છે. હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકા લખે છે, ઉપચુનાવ નતીજો સે ભાજપ કો જનતા કાર્યકર્તા કા વોકઅપ કોલ.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે શિક્ષણ એ ચારિત્ર નિર્માણ, સામાજિક પરિવર્તન અને રાષ્ટ્ર નિર્માણનો પાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વીડિયોને ફેસબુક પરથી હંગામી ધોરણે દૂર કરવા અંગે મેટા અધિકારીઓ સાથે સંસદીય સ્થાયી સમિતિએ ચર્ચા કરી. બ્રિક્સ ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકારી જૂથની બીજી બેઠક આજે હૈદરાબાદમાં યોજાશે. 100% દાવાઓ ધરાવતા ડાબરના ખાદ્ય ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ. સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલની નિકાસ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો. અને ભારતીય ખેલાડીઓ દક્ષિણ કોરિયામાં કોરિયા માસ્ટર્સ ટુર્નામેન્ટમાં આજથી પોતાનું અભિયાન શરૂ કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ઝરોખા. જણાવી દઈએ આજે પ્રસારિત થવાના કાર્યક્રમો વિશે. આઠને 15 મિનિટે કાર્યક્રમ ત્રિવેણી, 8:30 મિનિટે ચિત્રલોક, 11:02 મિનિટે થીમ આધારિત ફિલ્મ ગીતોનો કાર્યક્રમ દિલ સે આપ માણી શકો છો. જૂના ફિલ્મ ગીતોનો કાર્યક્રમ તરન્નુમ અમે લઈને આવીશું 11:30 મિનિટે. યાદો કે મહેફિલ 12:05 મિનિટે. સુરમય ગીતોનો કાર્યક્રમ સુરેલા સફર અમે લઈને આવીશું 1 વાગ્યે. 2 વાગ્યે ત્રિવેણી. ગુજરાતી ગીતો જો હોય આપને પસંદ તો આપ માણી શકો છો ગુજરાતી ગીતો 2:35 મિનિટે. સખી સહેલી

દિલ્હી 3 વાગે વિવિધ ભારતીનો પિટારા દરરોજ ખુલે છે 4 વાગે. સાંધ્યકાલીન સભાના વિવિધ રંગીન કાર્યક્રમો આપને જણાવીએ તો 90s ઓનવર્ડ્સ ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સરગમ અમે લઈને આવીશું 5 વાગે. ગુજરાતી ફિલ્મ તથા ગેરફિલ્મ ગીતોનો કાર્યક્રમ સુરેલી સાંજ 5:30. સુરેલા સફર 6 વાગે તો આજ સફરમાં અમારા ફૌજી જાનોની પસંદ જયમાલા અમે લઈને આવીશું 7 વાગે.

હવામહેલ કાર્યક્રમનો સમય રહેશે 8 વાગ્યે. જો હોય આપને પસંદ નવા ફિલ્મી ગીતો તો આપ માણી શકો છો કાર્યક્રમ ચિત્રલોક 8:15. 9 વાગ્યે આપકે લીએ, 9:30 ફિલ્મ સંગીત, 10 વાગ્યે છાયાગીત અને 10:30 ઢલતી જાહેરાત. આથી માહિતી અમારા આજે પ્રસારિત થવાના કાર્યક્રમો વિશે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 8 વાગ્યે આપ સાંભળશો સમાચાર પ્રભાત દિલ્હી કેન્દ્રથી.